0: હલો આકાશવાણી કેન્દ્ર. હલો નમસ્તે, તમે હેસરો?
1: હલો નમસ્તે, ચિત્રદુર્ગનિંદ સર, રૂપા પાંડુરંગરાવ.
0: હેગિદ્રી રૂપા પાંડુરંગરાવ અવરે?
1: ચનાગિદીન સર, તાવુ?
0: હા ચનાગિદીન નોડી. હેગે મળે એલા આગતા ઇદ્યા ઊર કડે?
1: ಇಲ್ಲ ಸರ್, ಇಲ್ಲ ಸರ್, ಮಳೆ ಏನಿಲ್ಲ.
0: ಮಳೆ ಏನಿಲ್ಲ. ಯಾವ ಗೀತೆಯನ್ನು ಕೇಳ್ತೀರಿ ಇವತ್ತು
1: ಸರ್? ಯಾರಿಗೂ ಹೇಳಬೇಡಿ ಫಿಲಂ ಗೀತೆ.